વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથે શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 3.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે સોમવાર શક સંવત 1948 જયેષ્ઠ દિનાંક 25 તદનુસાર તારીખ 15 જૂન સન 2026.

અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું મૌલિક ઠક્કર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.
2: ઘર ઘર સૂર્ય ઘર.
3: જાણતે હો બેલ્જિયમ યા

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી ઔદ્યોગિક નીતિ 2026નું આજે અનાવરણ થશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરવામાં આવશે. નવી નીતિ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, રોકાણો આકર્ષવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા અને ભારતના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ સ્થળ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવવા માટે એક સર્વાંગી રોડમેપ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. આગામી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી. શ્રી પટેલે આ જનસંપર્ક દરમિયાન મહેસાણાના શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓની રૂબરૂ મુલાકાત લીધી. વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના નિવાસસ્થાને પહોંચી મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસયાત્રા અને જનકલ્યાણની યોજનાઓ અંગે ચર્ચા કરી. કેન્દ્ર સરકારને 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા આ સમયગાળા દરમિયાન વિવિધ વિકાસના કાર્યો થઇ રહ્યા છે, જેમાં તાપી જિલ્લાના વડામથક વ્યારાનગરમાં પણ અનેક વિકાસ કાર્યો થયા છે. વિકાસપથ અંતર્ગત સરકાર દ્વારા થયેલ વિકાસ કાર્યોના નિરીક્ષણ અર્થે કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારો દ્વારા વ્યારાના વિવિધ વિસ્તારોમાં થયેલ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમંત્રી નરેશ પટેલે કહ્યું કે નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા વિવિધ વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
1: ઓડિટોરિયમની અંદર જે રીતેનો રિનોવેટ થયા પછી 600 થી પણ વધારે સિટિંગ સાથેનો હોલ ઉપલબ્ધ હોવાના કારણે એ પછી પ્રાઇવેટ કાર્ય થતા હશે કે સરકારના કોઈ કાર્ય થતા હશે એમાં પૂરેપૂરો સારી રીતે એનો ઉપયોગ થાય છે. વ્યારાની અંદર ખૂબ સારી આ સુવિધા ઉપલબ્ધ થઈ છે. મને વિશ્વાસ છે કે જે રીતે ઓડિટોરિયમ થયો છે એ જ રીતે બધા જ કામો ખૂબ સારી રીતે થયા હશે.
0: ડાંગ જિલ્લામાં પણ 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત નાયબ મુખ્યદંડક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો અને જાહેર સુવિધા કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. અમરેલી જિલ્લામાં પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં પ્રગતિ પથયાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો, સ્થળો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ગુજરાત અને રાજસ્થાનના લોકોને ટૂંક સમયમાં એક નવી રેલ સેવાની ભેટ મળવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં અમદાવાદ બિકાનેર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ નવી રેલ સેવા અમદાવાદ અને બિકાનેર વચ્ચે સીધી, ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ નવી એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ ભારતના 2 મહત્વપૂર્ણ પ્રવાસન ક્ષેત્રોને પરસ્પર જોડશે. હવે ગુજરાતના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ, મોઢેરા સૂર્યમંદિર, પાટણની રાણીની વાવ અને અમદાવાદની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિનો આનંદ માણવો હોય કે રાજસ્થાનના ભવ્ય જૂનાગઢ કિલ્લો, કરણી માતા મંદિર, લાલગઢ પેલેસ તેમજ બિકાનેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને રણપ્રદેશના પર્યટનનો અનુભવ કરવો હોય તો આ નવી એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને સુવિધાજનક અને સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ બાદ છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું કે પવનની દિશા દક્ષિણ પશ્ચિમની રહેવાની સંભાવના છે અને રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂને થતું હોય છે, જેમાં વિલંબ થઈ રહ્યો છે.
2: આને વાલે સાધનો

0: ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આવો સાંભળીએ ફૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTA નીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશકાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઇરાને યુદ્ધનો અંત લાવવાના કરાર પર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત અને હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં તેમના સમકક્ષ સ્લોવાક રોબર્ટ ફિકો સાથે વાતચીત કરશે.
1: બ્રાતિસ્લાવા પહોંચને પર સ્લોવાકિયા કે વિદેશ મંત્રી યુરાય બ્લાનાર ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી મોદી સ્લોવાક ગણરાજ્ય કી યાત્રા કરને વાલે પહેલે ભારતીય પ્રધાનમંત્રી હૈ. બ્રાતિસ્લાવા મે મોજૂદ ભારતીય સમુદાય કે લોગો ને ઉત્સાહપૂર્વક શ્રી મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી કે આગમન પર લુચનિકા એન્સામ્બલ કે સ્લોવાક સંગીતકારો ને વંદે માતરમ કી પ્રસ્તુતિ દી. પ્રધાનમંત્રી મોદી કા આજ ઔપચારિક સ્વાગત કિયા જાયેગા. સ્મિતિ એમ પલ્લુરથી કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મૃગ્નયની પાંડે.
0: આ મુલાકાત વેપાર, રોકાણ અને ઓટોમોબાઈલ અને રેલવે ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં સ્લોવાકિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃપુષ્ટ કરે છે. 52મી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. આ 3 દિવસીય કાર્યક્રમમાં G7 સભ્યો કેનેડા, ફાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયન ભાગ લઈ રહ્યા છે. સભ્યો ઉપરાંત ફાન્સે ભારત, બ્રાઝીલ, ઇજિપ્ત, કેન્યા, દક્ષિણ કોરિયા, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, યુક્રેન અને UAEને આઉટરીચ પાર્ટનર કન્ટ્રી તરીકે આમંત્રણ આપ્યું છે. આ 13મી વખત હશે જ્યારે ભારત પાર્ટનર કન્ટ્રી તરીકે G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. G7 સમિટમાં પીએમ મોદીની ભાગીદારી વૈશ્વિક ભૂરાજ્ય નીતિમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
2: श्री जितेंद्र सिंह ने कहा है कि स्वच्छ
3: फ्रांस की अध्यक्षता में आज से शुरू हो रहे शिखर सम्मेलन की रूपरेखा के अनुसार आज से शुरू हो रहे सत्रों के दौरान इस सम्मेलन में हिस्सा लेने वाले नेता भू राजनीतिक चुनौतियों, अंतर्राष्ट्रीय शांति और सुरक्षा, संतुलित आर्थिक विकास और प्रमुख वैश्विक संकटों पर गहन विचार विमर्श करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी कल आयोजित होने वाले आउटरीच सत्रों में हिस्सा लेंगे. इस शिखर सम्मेलन में भारत की भागीदारी प्रमुख वैश्विक मुद्दों पर चर्चा में योगदान देने के साथ साथ ग्लोबल साउथ की प्राथमिकताओं और उनकी चिंताओं को प्रमुखता से रेखांकित करने का एक बड़ा अवसर प्रदान करेगी. કુમાર, આકાશવાણી સમાચાર, એવીઆર, ફ્રાન્સ.
0: નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA એ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનમાં પ્રવેશ માટે નીટ UG પુનઃ પરીક્ષા માટે પ્રવેશકાર્ડની જાહેર કર્યા છે. ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી તેમના પ્રવેશકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પુનઃ પરીક્ષા આ મહિનાની 21મી તારીખે બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાવાની છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે શિલોંગની મુલાકાતે જશે. ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં માળખાગત વિકાસ અને કનેક્ટિવિટીના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી આજે શિલોંગના માઉકા સિયાંગમાં લારીતી પરફોર્મન્સ સેન્ટર ખાતે ઉત્તર પૂર્વ ભારત માળખાગત સમિટ અને પ્રદર્શન 2026નું ઉદઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી મેઘાલયમાં 3,214 કરોડના રોકાણ સાથે 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ રોડ કનેક્ટિવિટીને મોટો વેગ આપશે, અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ સુધારશે અને મેઘાલય અને વ્યાપક ઉત્તર પૂર્વ ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. અમેરિકા અને ઇરાને તેમના 107 દિવસના યુદ્ધનો અંત લાવવા એક કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે સોશિયલ ટ્રુથની જાહેરાત કરતાં કહ્યું કે અમેરિકા ઇરાની બંદરો પર તેની નૌકાદળ નાકાબંધી સમાપ્ત કરશે. શાંતિ કરાર પર 19 જૂને સ્વિટ્ઝરલેન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થયા પછી શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો મુકાશે. તેમણે કહ્યું કે આ કરાર સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા લાવશે. આ કરારમાં અમેરિકા

0: અને ઇરાનને 60 દિવસની વિન્ડો દરમિયાન ઇરાનના પરમાણુ સંવર્ધન અને તેના અત્યંત સંવર્ધિત યુરેનિયમ નિકાલ પર વાટાઘાટો કરવા માટે કહેવામાં આવ્યું છે. ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ અને લશ્કરી કામગીરી આજ રાતથી કાયમી ધોરણે સમાપ્ત થઈ જશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે આ વૃદ્ધિ નીતિગત સુધારાઓ, વધતી જતી ખાનગી ભાગીદારી અને ઝડપથી વિસ્તરતી નવીનતા ઇકોસિસ્ટમ દ્વારા પ્રેરિત છે.
1: શ્રી જીતેન્દ્રસિંહે કહા હૈ કે સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ સ્વાસ્થ્ય, ગહન સમુદ્ર મિશન ઓર ગગનયાન જૈસી યોજનાઓને વિજ્ઞાન તથા નવાચાર કો ભારત કી વિકાસ યાત્રા કે કેન્દ્ર મેં લા દિયા હૈ. ચંદ્રયાન 3 જૈસે અભિયાન ને અંતરિક્ષ વિજ્ઞાન કો જન જન કી રૂચિ કા વિષય બના દિયા હૈ. શ્રી સિંહ ને કહા કે ઇન ઉપલબ્ધિયો સે સ્વદેશી પ્રૌદ્યોગિકીઓ પર ભરોસા બઢા હૈ ઓર ભારત એક વિશ્વસનીય પ્રૌદ્યોગિકી સાઝેદાર કે રૂપ મેં ઉભરા હૈ. સુપર્ણા સૈકિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે જયા ભારત.
0: ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પાર્ટીના ધારાસભ્યોના બનાવટી સિગ્નેચર એટલે કે સહી કરવાના કેસમાં કથિત સંડોવણી બદલ 9 કલાકથી વધુ સમયની પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીએ ગઈકાલે ભવાની ભવનમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય કુણાલ ઘોષ અને અભિષેક બેનર્જીની રૂબરૂ પૂછપરછ કરી હતી. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે બર્મિંગહામના એજબિસ્ટેનમાં ગ્રુપ એ ક્રિકેટમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન જ બનાવી શક્યું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ 170 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 19મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ MIFF આજથી શરૂ થશે. મુંબઈના રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે ફિલ્મોનું પ્રદર્શન સવારથી શરૂ થશે. આ વર્ષે સ્પર્ધા વિભાગમાં 144 ફિલ્મોનો સમાવેશ થાય છે, જેમાં 52 આંતરરાષ્ટ્રીય અને 92 રાષ્ટ્રીય એન્ટ્રીઓનો સમાવેશ થાય છે. 13 દેશના અનેક ફિલ્મ નિર્માતાઓની ફિલ્મ અહીં દર્શાવવામાં આવશે, જ્યારે બિન સ્પર્ધા વિભાગમાં કુલ 202 ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાં 106 આંતરરાષ્ટ્રીય ટાઇટલ અને 46 ભાગ લેનાર દેશોની 96 રાષ્ટ્રીય ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપ 2026ના 4થા દિવસે અમેરિકાના હ્યુટન ખાતે ગ્રુપ ઈમાં જર્મનીએ કુરાકા વચ્ચેની મેચમાં 7-1થી જીતી લીધી છે. અન્ય એક મેચમાં ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ્સ જાપાનની મેચમાં નેધરલેન્ડ્સે 2 અને જાપાને 2 મેચ સાથે ડ્રો રહી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
2: આજે અખબારોમાં વિવિધ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે ભારતમાં સ્ટાર્ટઅપ્સ પરિવર્તનનો ક્રાંતિકારી તબક્કો, મોદી. ગુજરાત સમાચારે લખ્યું છે કે યુએસ ભારતીય જહાજ પર જ હુમલા કરે છે, એ વધુ એકનું મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે ભારત અને ફાન્સ બનાવી શકે છે એઆઈનું ઓપન સોર્સ મોડેલ. નવગુજરાત સમય લખે છે કે હોર્મુઝમાં મુક્ત સુરક્ષિત પરિવહન બહાલ કરો, મોદી મેક્રોન. અને ફૂલછાપ લખે છે કે હોર્મુઝ ખુલશે, છૂટા થશે ઇરાનના અટવાયેલા 25 અબજ ડોલર. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો આજે નવી ઉદ્યોગ નીતિ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027 પહેલા નીતિગત મેગા બ્લુ પ્રિન્ટ રજૂ થશે અને મેટ્રીમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલ બનાવી 20 મહિલાઓને ફસાવી 8000 વીડિયો મળ્યા જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTAA NEET મીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઇરાને યુદ્ધનો અંત લાવવાના કરાર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત. હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ એક વાગે 20

0: મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: ચીન કા હાંઝોઉ શહેર જાનતે હૈ આપ? વહીં પર હમને રચા થા ઇતિહાસ, જબ 2022 કે એશિયન ગેમ્સ મેં હમને 107 મેડલ્સ જીતે થે, ક્યુંકી પીછે થી હમારે 1045 ખેલો ઇન્ડિયા સેન્ટર્સ કી ટ્રેનિંગ, કન્ડિશનિંગ કોચિસ, ડાયટિશિયન્સ ઓર ફિઝિયોસ કી પૂરી ફોજ. તભી તો પેરાલિમ્પિક મેં ભી હમને રેકોર્ડ 29 પદક જીતે, ઓર હોકી, બેડમિન્ટન, એથલેટિક્સ, વુમન ક્રિકેટ, બોક્સિંગ, ચેસ, સભી મેદાનો મેં તિરંગા ફહેરાયા.
3: એક ખેલાડી દુનિયા કે કિસી કોને મે હાથ મે તિરંગા લેકર કે દોડતા હૈ, સારે હિન્દુસ્તાન મે ઉર્જા ભર દેતા હૈ, સારે હિન્દુસ્તાન મે ચેતના ભર દેતા.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જનકલ્યાણ કે.
4: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે. આવો માણીએ એક ફિલ્મ ગીત.

અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વરમાં દુલ્હન હમ લે જાયેંગે ફિલ્મનું આ ગીત હતું. સંગીત હિમેશ રેશમિયાનું, ગીતકાર સુધાકર શર્મા. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું. જોરમાં માણીશું, સાંભળીશું સમાચાર.

0: इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
2: કેજેઆઈટી સાવલી।
4: અશોકા ધ ગ્રેટ एक्सक्लूसिव एथनिक एंड दुल्हा कलेक्शन, वडोदरा नो आधुनिक शोरूम, नवरंग सिनेमा रोड, रावपुरा, वडोदरा।
1: एम के फर्निचर, पांच मार्ड नो भव्य शोरूम, प्रतापनगर ब्रिज नीचे, वडोदरा। सवारे 10 फोन इन तथा अन्य लोकप्रिय कार्यक्रमों, जिना प्रायोजक छे
4: आर्क ब्लाइंड्स, शिवाकृति बिल्डिंग, दांडिया बाजार, वडोदरा।
1: सेहत आपकी, सुरक्षा हमारी, अब नहीं रहेगी मच्छरों से परेशानी।
4: ये है आर के ब्लाइंड्स की जिम्मेदारी।
0: प्रस्तुत है कार्यक्रम चित्रलोक। सबसे पहले सुनिए कबीर सिंह फिल्म का गाना। गीत और संगीत मिथुन का, आवाज अरिजीत सिंह की।

0: આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે 93.9 મેગાહર્ટ્ઝ પર વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: પતા હૈ લગભગ પૂરે જર્મની કી જનસંખ્યા કે બરાબર તો સિર્ફ કિસાન ક્રેડિટ કાર્ડ દે ચુકી હૈ ભારત સરકાર 8 કરોડ કિસાનો કો. તભી તો કિસાન કહેતા હૈ કે

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: જાનતે હો, બેલ્જિયમ યા ગ્રીસ કી કુલ આબાદી ભી ઇતની નહીં હૈ, જિસસે ઝ્યાદા મહિલાએં હમારે દેશ મેં લખપતિ દીદી બની હૈ. 3 કરોડ સે અધિક મહિલાએં લખપતિ દીદી બનકર બની હૈ પરિવાર ઓર દેશ કા આર્થિક આધાર.
3: લખપતિ દીદી બનાને કા યે અભિયાન આને વાલી પીઢીઓ કો સશક્ત કરને કા એક મહા અભિયાન હૈ.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
4: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.
5: 93.9 मेगाहर्ट्ज पर आप जो विविध भारती वडोदरा ની સાથે सारा गण देवी कर ज्वेलर्स टाइम. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

કાર્યક્રમ ચિત્રલોક આપ સાંભળી રહ્યા છો. આ કાર્યક્રમના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથેનો રજવાડી શોરૂમ. અશોકા ધ ગ્રેટ, અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન સૂટ્સ અને ટ્રેડિશનલ મેન્સ વેર નું અદભુત કલેક્શન. અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે. પ્રસ્તુત છે અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ જોડીદારની શોધમાં.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જયારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત

0: માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
1: બરાબર, હા, તો સાચી અનોખી જ કાર્ય પ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
0: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
1: બરાબર.
0: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
1: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
0: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા.
0: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા.
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આપ સાંભળી રહ્યા હતા અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ જોડીદારની શોધમાં. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું. આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે 93.9 મેગાહર્ટઝ પર પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં પૂજા પ્લસ રાવપુરા વડોદરા. થોડી જ વારમાં સાંભળશો આજ કે ફનકાર કાર્યક્રમ.

0: સાત સાતની આ ગઝલ હતી જગજીત સિંઘના સ્વરમાં, સંગીત કુલદીપ સિંઘનું, બોલ જાવેદ અખ્તરના.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક.

ટેકનોલોજીનું પાવરહાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સુરેશ વાડકરના સ્વરમાં ગમન ફિલ્મની આ ગઝલ હતી. સંગીતકાર જયદેવ, બોલ શહરયાર. નાઇન્ટી 3.9 મેગાહર્ટ્સ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે KGIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: હર રોજ સુબહ 7 સુનિયે પુરાને હિન્દી ફિલ્મી ગીતો કા કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ઇન્ડિયા કા ગમ એક્સપર્ટ.
2: ત્રણેય કોલેજમાં
3: ચિંતા ના કર,
2: ફીસ તો જો.
4: શું હાલ છે, શું થયું?
3: ફીસ નું ટેન્શન.
4: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
5: RBI કહે છે,
3: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: બશર નવાઝની શબ્દ રચનાને સ્વર આપ્યો ભૂપિન્દરે અને સંગીત આપ્યું ખયામે. ફિલ્મ બાજારની આ ગઝલ હતી.
1: સેહત આપકી સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકિ એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મે ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ દાંડિયા બજાર 9825027525. સેહત આપકી સુરક્ષા હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે

0: નિકાહ ફિલ્મની આ ગઝલ હતી મહેન્દ્ર કપૂર અને સલમા આગાહના સ્વરમાં. સંગીતકાર રવિ, શબ્દરચના હસન કમાલ.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ.

0: ફિલ્મ આહિસ્તા આહિસ્તાની આ ગઝલ હતી ભૂપિન્દર સિંઘના સ્વરમાં, સંગીત ખયામનું, બોલ નિદા ફાઝલીના.
1: જાનતે હો, બેલ્જિયમ યા ગ્રીસ કી કુલ આબાદી ભી ઇતની નહીં હૈ, જિસસે ઝ્યાદા મહિલાએં હમારે દેશ મેં લખપતિ દીદી બની હૈ. 3 કરોડ સે અધિક મહિલાએં લખપતિ દીદી બનકર બની હૈ, પરિવાર ઓર દેશ કા આર્થિક આધાર.
2: લખપતિ દીદી બનાને કા યે અભિયાન આને વાલી પીઢીઓ કો સશક્ત કરને કા એક મહા અભિયાન હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

મિત્રો, હૈદર ફિલ્મની આ ગઝલ હતી અરિજીત સિંઘના સ્વરમાં, સંગીત વિશાલ ભારદ્વાજનું, બોલ ફૈઝ અહેમદ ફૈઝના. આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.

93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. મિત્રો, આજે આ કાર્યક્રમમાં આપણે વાત કરીશું વિશ્વભરમાં આજે એટલે કે 15 જૂનના રોજ મનાવવામાં આવતા વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે એટલે કે વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસના વિષય પર. આ દિવસની શરૂઆત 2006માં ઇન્ટરનેશનલ નેટવર્ક ફોર ધ પ્રિવેન્શન ઓફ એલ્ડર અબ્યુઝ દ્વારા કરવામાં આવી હતી અને 2011માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને સત્તાવાર માન્યતા મળી હતી. આ દિવસનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે અને એ છે કે આપણી વરિષ્ઠ પેઢી સાથે થતા દુર્વ્યવહાર, ઉપેક્ષા અને શોષણ સામે સામૂહિક અવાજ ઉઠાવવો. આ વિષય પર વધુ વાત કરીએ આ એક ગીત બાદ.

0: બાગવાન ફિલ્મનું આ ગીત હતું અમિતાભ બચ્ચન અને અલકા યાજ્ઞિકના સ્વરોમાં. સંગીત આદેશ શ્રીવાસ્તવે આપ્યું, ગીતકાર સમીર.
1: પૂરા રશિયા કા જનસંખ્યા કિતના હૈ બતાઓ? 14 કરોડ જીતની. બહોત બડા નંબર હૈ ના? પર બડા નંબર તો યે હૈ કે ભારત મેં લગભગ ઇતને હી ઘરો મેં લગે હૈ નલ. પિછલે 12 સાલો મેં 16 કરોડ ઘરો મેં હર દિન હર મોસમ આતા હૈ નલ સે નિર્મલ જલ, જિસે કરોડો મહિલાઓ કો પાણી ઢોને સે તો મુક્તિ મિલી હી, સાથ ગાંવ મેં જલ વ્યવસ્થાપન કી શક્તિ ભી મિલી.
2: જલ જીવન મિશન કા વિઝન સિર્ફ લોગો તક પાણી પહોંચાને કા હી નહીં હૈ, યે ડિસેન્ટ્રલાઇઝેશન કા, વિકેન્દ્રીકરણ કા, ઉસકા ભી એક બહોત બડા મૂવમેન્ટ હૈ. યે વિલેજ ડ્રિવન, વિમેન ડ્રિવન મૂવમેન્ટ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
0: મિત્રો, આજે કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે પર, જે વિશ્વભરમાં આજે મનાવવામાં આવે છે. ચાલો આજે આપણે આપણી સામે રહેલી વાસ્તવિકતા પર નજર કરીએ. આજે દુનિયાભરમાં વસ્તીનું માળખું ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. દુનિયાભરમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ આ વધતી વસ્તીની સાથે એક સમસ્યા પણ આવી રહી છે. અત્યારે દર વર્ષે આશરે 6 માંથી 1 વરિષ્ઠ નાગરિકને કોઈના કોઈ પ્રકારના દુર્વ્યવહાર અથવા શોષણનો ભોગ બનવો પડે છે. એટલે કે આપણા વડીલોના લગભગ 16% લોકો આ પીડા સહન કરી રહ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ સમસ્યા સંપૂર્ણ રીતે મૌનની પાછળ છુપાઈ ગઈ છે. મૌન કોનું? બીજા કોઈનું નહીં, આ પીડા સહી રહેલા આપણા વડીલો એટલે કે વરિષ્ઠ નાગરિકોનું જ. કેટલાક સંશોધનો બતાવે છે કે વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહારના 24 કેસમાંથી માત્ર 1 જ કેસ સત્તાવાર તરીકે સત્તાવાળાઓ સુધી પહોંચે છે. બાકીના તમામ કેસ શરમજનક અથવા સામાજિક મદદના અભાવે બંધ દરવાજા પાછળ દબાઈ જાય છે. આજે આપણે એ મૌન તોડવાનું છે. આવો હવે સાંભળીએ કાર્યક્રમમાં આ એક ગીત. વધુ વાતો ત્યારબાદ.

લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં મિસ્ટર ઇન્ડિયા ફિલ્મનું આ ગીત હતું. સ્વર કિશોર કુમાર અને સાથીઓનો હતો, ગીતકાર જાવેદ અખ્તર.

0: સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: મિત્રો, કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે પહેલા તેની સાચી મર્યાદાને સમજવી પડશે. જ્યારે લોકો દુર્વ્યવહાર અથવા શોષણ શબ્દ સાંભળે છે ત્યારે તેઓ તરત જ શારીરિક હિંસા વિશે વિચારે છે. શારીરિક હિંસા એ એક ભયાનક વાસ્તવિકતા તો છે જ, પરંતુ તે આખી સમસ્યાનો માત્ર એક નાનો ભાગ છે. વૃદ્ધો સાથે થતો દુર્વ્યવહાર જુદા જુદા સ્તર પર અને ઘણીવાર સંપૂર્ણપણે અદૃશ્ય, એટલે કે આપણે જોઈ ન શકીએ તે રીતનો હોય છે. વૈશ્વિક આંકડાઓ પ્રમાણે વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહાર કે શોષણને 5 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાંનું પહેલું છે માનસિક અથવા ભાવનાત્મક દુર્વ્યવહાર. આ સૌથી વધુ જોવા મળતું સ્વરૂપ છે, જેમાં 11 ટકાથી વધુ વૃદ્ધોનો સમાવેશ થાય છે. આમાં મૌખિક અપમાન, ધમકીઓ, ડરાવવું અને તેમને એકલા પાડી દેવાનો સમાવેશ થાય છે. એલ્ડર અબ્યુઝના બીજા પ્રકારો વિશે ચર્ચા કરીશું આ એક ગીત બાદ.

આનંદ બક્ષીના બોલને મન્નાડે અને સાથીઓએ સ્વર આપ્યો, સંગીત આપ્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે. ફિલ્મ અનુરોધનું આ ગીત હતું.

મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો અને કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વભરમાં આજે મનાવવામાં આવતા વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે વિશે. મિત્રો, વૃદ્ધો સાથે થતા જુદા જુદા દુર્વ્યવહારમાંનો એક છે આર્થિક શોષણ, જે લગભગ દુનિયાના 7% વરિષ્ઠ નાગરિકોને અસર કરે છે. આમાં તેમની જાણ બહાર બેંકમાંથી પૈસા ઉપાડી લેવા, ઓળખની એટલે કે આઇડેન્ટિટીની ચોરી, તેમની નિવૃત્તિની બચતને ટાર્ગેટ કરતા ઓનલાઈન અથવા ફોન સ્કેમ પણ એમાં સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ આર્થિક શોષણ મોટે ભાગે કોઈ અજાણ્યા સાયબર ગુનેગારો દ્વારા નહીં, પરંતુ તેમના જ પોતાના પરિવારના સભ્યો, કાનૂની પ્રતિનિધિઓ અથવા નજીકના તેમની સંભાળ રાખનારાઓ દ્વારા કરવામાં આવે છે. એલ્ડર અબ્યુઝના અન્ય પ્રકાર પણ જાણીશું. પ્રથમ માણીએ આ ગીત.

0: હેના ફિલ્મનું ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર, સુરેશ વાડકર અને સાથીઓના સ્વરમાં. ગીત અને સંગીત રવિન્દ્ર જૈનના.
1: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
2: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
0: KGIT सावली, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી.
3: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAD 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcad.edcil.co.in પર.
0: મિત્રો, આજે વિશ્વભરમાં વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે મનાવવામાં આવે છે અને કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહારના જુદા જુદા પ્રકાર અને તેની જાગૃતિ વિશે. કાર્યક્રમમાં અગાઉ આપણે વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહારના 2 પ્રકાર વિશે વાત કરી. આનો 3જો પ્રકાર છે શારીરિક કે સાધનભૂત ઉપેક્ષા, જે 4%થી વધુ વૃદ્ધોને અસર કરે છે. વડીલોની ઉપેક્ષા એટલે કે વડીલોને જીવનની આવશ્યક જરૂરિયાતો જેમ કે પૂરતો ખોરાક, તબીબી સારવાર, સ્વચ્છ કપડાં અથવા સુરક્ષિત રહેવાની જગ્યા ન આપવી. વધુ વાત આ એક ગીત બાદ.

0: છોટી સી બાત ફિલ્મનું આ ગીત હતું યસુદાસ અને આશા ભોંસલેના યુગલ સ્વરોમાં. સંગીત આપ્યું સલીલ ચૌધરીએ, બોલ આપ્યા યોગેશે.
1: જય હિન્દ. પિછલે એક દશક મેં આપને એક બદલાવ નોટિસ કિયા. અબ ભારત આતંકવાદ કી જડોં પર કડા પ્રહાર કરને લગા હૈ. નક્સલવાદ કો તો ખતમ હી કર દિયા હૈ. ડિફેન્સ કે હથિયાર પહેલે હમ બહાર સે મંગાતે થે, અબ રેકોર્ડ નંબર મેં એક્સપોર્ટ કરતે હૈ. અબ ભારત ચુપ નહીં રહેતા, અબ નહીં સહતા.
2: હમે ગર્વ હૈ કે પિછલે એક દશક મેં હમારી સેના તેજી સે આત્મનિર્ભરતા કી ઓર કદમ બઢા રહી.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ.

0: આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ, 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, વડીલો એટલે કે વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહારના જુદા જુદા પ્રકારોમાં છેલ્લે આવે છે શારીરિક અને જાતીય શોષણ, જે ખૂબ જ દુઃખદ છે. વય વધવાની સાથે વડીલો ઘણીવાર શારીરિક કે માનસિક રીતે નબળા પડે છે, તેથી તેઓ વધુ અસહાય બની જાય છે. તેઓ પોતાના અસ્તિત્વ માટે સંપૂર્ણપણે આ શોષણ કરનાર વ્યક્તિ પર નિર્ભર હોય છે, જેના કારણે તેમની પાસે અવાજ ઉઠાવવાનો કોઈ વિકલ્પ બચતો નથી. કાર્યક્રમમાં આગળ આપણે વાત કરીશું કે આ વિશે સમાજમાં જાગૃતિ લાવવા આપણે શું કરી શકીએ. પ્રથમ આ ગીત સાંભળીએ.

0: आपकी कसम फिल्म नुआ गीत हतो किशोर कुमार न स्वर्मा, संगीत आर डी बर्मन नो, गीतकार आनंद बख्शी।
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
0: मित्रों हवे कार्यक्रम में आपने आगळ वात करिए ए समझवा माटे के तमे अने आपने एक सामान्य श्रोता अने एक सामान्य नागरिक तरीके वृद्धो एटले के वयस्क नागरिकों साथे थता दुर्व्यवहारना आ मुद्दा पर जागृति लावा शुं करी शकीए छीए। આપણે વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહારને રોકવાની શરૂઆત આપણા પોતાના ઘર અને આપણા પડોશથી કરી શકીએ છીએ। પ્રથમ તો લક્ષણોને ઓળખતા શીખો। જો તમારી આસપાસ કોઈ વૃદ્ધ પાડોશી, સંબંધી કે મિત્ર હોય તો તેમના વર્તનમાં આવતા અચાનક ફેરફારો પર નજર રાખો। શું તેઓ અચાનક સામાજિક જીવનથી દૂર થઈ રહ્યા છે? શું તેઓ અસામાન્ય ચિંતા, હતાશા કે ડર અનુભવે છે? શારીરિક લક્ષણો જેવા કે અકલ્પનીય ઈજાના નિશાન, અચાનક વજન ઘટવું કે તેમની અસ્વચ્છતા પર ધ્યાન આપો। નાણાકીય બાબતો પણ તપાસો, જેમ કે અચાનક બિલ ન ભરાવા અથવા તો લાઇટ બિલ બાકી રહી જવું, ખાસ કરીને ત્યારે જ્યારે પહેલાં તેમની આર્થિક સ્થિતિ સ્થિર હતી। આ રીતે આપણે તે વડીલની પરિસ્થિતિ અને તેમની સાથે થતા વર્તન વ્યવહારને ઓળખવા જાણવામાં ઘણા અંશે સફળતા મેળવી શકીએ છીએ। કાર્યક્રમમાં એક ગીત બાદ વાત કરીશું બીજી પણ એવી બાબતો પર જેનાથી આપણે આ વિશે વધુ જાગૃત થઈ શકીએ।

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: બેટા, દાળ માં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને એનડીએ સરકાર તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કાર્યરત છે તેનો તેમને ગર્વ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દાયકામાં શાસન સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સરકારના પ્રયાસો, તકો, વધુ સારી માળખાગત સુવિધા, સુધારેલી જાહેર સેવાઓ, સસ્તી આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છ શહેર અને રોજિંદા જીવનમાં બોજ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે અને અલનિનોની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. આજે નવી દિલ્હીમાં માઇન્ડ માઇન સમિટમાં બોલતા તેમણે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે ખરીફ પાકની મોસમ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે. તેમણે માહિતી આપી હતી કે આગામી રવિ સિઝન માટે ખાતરનો પુરવઠો આ વર્ષે નવેમ્બરથી શરૂ થશે. ફ્રાન્સના શહેર એવિયનમાં આજથી 52મી G7 સમિટ યોજાશે. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ઇટાલી સહિત G7 દેશોના નેતાઓએ અમેરિકા અને ઇરાને તેમના 107 દિવસના યુદ્ધને સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના કરારને અંતિમ સ્વરૂપ આપતા કરારનું સ્વાગત કર્યું છે. એક સંયુક્ત નિવેદનમાં આ નેતાઓએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને બિનશરતી અને અમર્યાદિત સ્વતંત્રતા સાથે તાત્કાલિક ફરીથી ખોલવું જરૂરી છે. દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો આજથી G7 દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કરશે, જેમાં અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. તેમજ યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના પ્રમુખો પણ સામેલ થશે. ભારત, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, કેન્યા અને ઇજિપ્તને ભાગીદાર દેશો તરીકે સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. યુક્રેન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને પણ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: ફ્રાન્સ કે અધ્યક્ષતા મેં હો રહે 52વે G7 શિખર સંમેલન કે લીએ કુછ પ્રાથમિકતાએ તય કર દી ગઈ હૈ. ઇનમે આર્થિક અસંતુલન કો કમ કરના, સાઝા વિકાસ કો બઢાવા દેના ઓર અંતરરાષ્ટ્રીય સાઝેદારીઓ કો નયા સ્વરૂપ દેના શામિલ હૈ. ઇસકે અલાવા મહત્વપૂર્ણ ઓર ખનિજ આપૂર્તિ શૃંખલાઓ કો અધિક મજબૂત બનાને, ઓનલાઈન પ્લેટફોર્મ પર નાબાલિગો કી સુરક્ષા સુનિશ્ચિત કરને તથા પ્રમુખ ભૂ રાજનીતિક સંકટો કે સમાધાન પર ભી ચર્ચા હોને કી ઉમીદ હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇસ શિખર સંમેલન મેં હિસ્સા લેને કે લીએ કલ એવિયન પહોંચેંગે. પ્રધાનમંત્રી

0: फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के निमंत्रण पर एवियान आएंगे, क्योंकि इससे प्रधानमंत्री नरेंद्र मोदी को विश्व नेताओं के साथ ऐसे मुद्दों पर चर्चा करने का महत्वपूर्ण अवसर मिलेगा जो न केवल भारत बल्कि पूरे ग्लोबल साउथ के लिए अहम है। उल्लेखनीय है कि G7 शिखर सम्मेलन में यह भारत की 13वीं भागीदारी होगी, जबकि प्रधानमंत्री नरेंद्र मोदी लगातार 7वीं बार इसमें हिस्सा लेंगे। G7 शिखर सम्मेलनों में भारत की नियमित भागीदारी, वैश्विक शांति, सुरक्षा और विकास से जुड़ी चुनौतियों के समाधान में नई दिल्ली की भूमिका और योगदान को मिल रही बढ़ती वैश्विक मान्यता को दर्शाती है। अंकित कुमार, आकाशवाणी समाचार, एवियन, फ्रांस।
1: सर्वोच्च अदालत समक्ष अयोध्या में श्री राम जन्मभूमि मंदिर में आपवामां आवेला दान अने प्रसादना दुरुपयोगना आरोपों पर FIR नोंधवा अने अदालतना निरीक्षण हेठळ तपास करवा माटे अरजी करवामां आवी छे। मुख्य न्यायाधीश सूर्यकांतने संबोधीने करवामां आवेली आ अरजी एडवोकेट ऑन रेकॉर्ड अनूप प्रकाश अवस्थीए दाखल करी छे, जेमां सर्वोच्च अदालतनी सीधी देखरेख हेठळ CBI जेवी अग्रणी तपास एजन्सी द्वारा स्वतंत्र तपासनो आदेश आपवा अपील करवामां आवी हती। અરજીમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર સાથે જોડાયેલા દાન ભંડોળની કથિત અનિયમિતતાઓ, દુરુપયોગ અથવા ચોરી થવાના તાજેતરના અહેવાલોએ ભારત અને વિદેશમાં ભક્તોમાં ચિંતા પેદા કરી છે। ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરતી અરજીમાં સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ CBI તપાસના નિર્દેશ સહિત દાન કરાયેલા ભંડોળના સંગ્રહ, હિસાબ, કસ્ટડી, સંચાલન અને મંદિર દ્વારા પ્રાપ્ત દાનના વિતરણને લગતા તમામ પાસાઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે દેશના મધ્યમ વર્ગને આર્થિક સુરક્ષા, સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નવીને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક નીતિઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં આવકવેરા સુધારા દ્વારા કર રાહત અને GST દ્વારા કર પ્રણાલીમાં પારદર્શિતાનો સમાવેશ થાય છે। તેમણે ઉમેર્યું હતું કે ઉજ્જવલા યોજના, જળજીવન મિશન અને સ્વચ્છ ભારત જેવી પહેલોએ નાગરિકો માટે મૂળભૂત જીવન સુવિધાઓ પણ સુલભ બનાવી છે। કેન્દ્રીય આયુષમંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ઉજવણી થશે। નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ રાખવામાં આવી છે, જે આધુનિક યુગના સૌથી મહત્વપૂર્ણ પડકારોમાંનો એક છે। તેમણે ઉમેર્યું હતું કે યોગ લોકોને વૃદ્ધાવસ્થામાં સક્રિય, આત્મનિર્ભર અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।
2: इस वर्ष देश भर में 100 प्रतिष्ठित एवं आइकॉनिक स्थलों पर IDY 2026 के विशेष आयोजन किए जा रहे हैं। यह पहल भारत की सांस्कृतिक विरासत, ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी।
1: અમેરિકા અને ઈરાન વચ્ચેની યુદ્ધ વિરામની સંધિની શક્યતાઓ વચ્ચે વૈશ્વિક શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે। ભારતીય શેરબજારમાં પણ સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ હતી। મોટાભાગના શેરોમાં લેવાલીના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ સવારે 1200 અને નિફ્ટી 350 અંક વધ્યો હતો। બીજા સત્ર સુધી આ તેજીનો માહોલ યથાવત રહ્યો હતો। ઉત્તરપ્રદેશના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આજે વાણિજ્યિક વિમાન સેવા શરૂ થઈ। આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ નાયડુએ જણાવ્યું કે દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને હાલમાં 165 થઈ છે। તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં એરપોર્ટ ઇન્ફાસ્ટ્રક્ચરમાં 1,40,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે। આજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ, જ્યારે લઘુત્તમ તાપમાન 25-27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે। આગામી 6-7 દિવસ દરમિયાન ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામ, મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને તેજ પવન સાથે

તે વાવાઝોડાની આગાહી કરી છે. દરમિયાન મરાઠવાડામાં ગરમીની લહેર રહેવાની શક્યતા છે. તુર્કીના અંતાલિયામાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ પોતાનો પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીત્યો છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે રિકવ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બીજો સુવર્ણચંદ્રક મેળવવા બદલ ધીરજ અને તેના સાથી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે યુવા તીરંદાજને આગામી વર્ષોમાં સતત સફળતા અને ઘણા વધુ ગૌરવ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે થરાદના લુણાવા ગામમાં પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે સિંચાઈ અને પાણીની સુવિધા માટે કરાયેલી કરોડો રૂપિયાની જોગવાઈથી ખેડૂતો સમૃદ્ધ થયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
1: ભારતમાલા હોય, જેટકોનું હોય કે નવી સિવિલ હોસ્પિટલ થરાદ મુકામે હોય, આ તમામ કામ ન ભૂતો ન ભવિષ્યથી લોકોને ઇઝ ઓફ ડુઈંગ ઇઝ ઓફ લિવિંગ આ કન્સેપ્ટમાં સારું જીવન ધોરણ મળી રહે, પોતાનું ઘર સશક્ત બને એ માટેના જે કાર્યક્રમો અને જે જનકલ્યાણના કામો સાહેબે કર્યા છે એ લોકો સુધી અને લોકોને મળી અને એને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે.
0: ભાવનગરમાં ભાજપ દ્વારા શહેરના પ્રત્યેક વોર્ડના વિવિધ સ્થળ પર સ્વચ્છતા સેવા કરવામાં આવી. તમામ લોકોએ શહેરની સુંદરતામાં વધારો કરવામાં યોગદાન આપ્યું. સાથે જ પ્રગતિપથ યાત્રામાં જિલ્લાના વિકાસ કાર્યો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરાઈ. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છના ભુજમાં સરહદ સુરક્ષા દળ BSFના 176 બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો. અહીં 30,000 વૃક્ષો વાવીને વન કવચનું નિર્માણ કરાશે. અરવલ્લી જિલ્લામાં ગત 12 વર્ષમાં રેલવે માળખાનું વિસ્તરણ કરવામાં કેન્દ્ર સરકારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. આ અંગે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભના બારૈયાએ અરવલ્લીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિવિધ સ્થળ પર અંડરપાસ બનાવવા, બાયડ રેલવે મથકને Dમાંથી B ગ્રેડમાં ફેરવવા, BSNLના ટાવરની મંજૂરી સહિત આર્મી કેન્ટીનને મંજૂરી અપાઈ છે.
2: 12 વર્ષના શાસનકાળમાં મોદી સાહેબે ખૂબ એવી યોજનાઓ અને ખૂબ એવા મહત્વના કાર્યો કર્યા છે. એમાં અહીંયા અરવલ્લી જિલ્લામાં પણ એમણે ખૂબ સારા કાર્યો કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે, જેમાં મુખ્ય કાર્ય એક રેલવે અને ઐતિહાસિક કાર્ય જો કરવામાં આવ્યું હોય તો મોડાસા નડિયાદ જે રેલવે છે એ લાઇનને જોડવા માટે એના મોડાસામાં આવતા 3.5 કલાક જેટલો સમય લાગતો હતો, એ સમય ઓછો થાય એના માટે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અંડરપાસ બનાવવા માટે અને કેન્દ્ર સરકારે 106 કરોડ ફાળવ્યા છે અને સાથે સાથે વંદે ભારતનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.
0: અમદાવાદ સાયબર ગુના શાખાએ નીટ પેપર લીક મામલે 2, જ્યારે નીટની પરીક્ષાના રિફંડ મામલે છેતરપિંડી કરતા 1 આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા 2 આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેનલ બનાવી નીટનું પેપર વેચતા હતા, જ્યારે બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ગુના શાખાના JCPએ જણાવ્યું કે પકડાયેલા આરોપીએ પેપર લીક નથી કર્યા. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે ફરીથી લેવાનાર નીટ પરીક્ષાનું પેપર છે. આરોપીઓએ ગ્રુપમાં નાખેલા મેસેજ જોઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ નીટનું પેપર ખરીદવા સંપર્ક કર્યો હતો. લગભગ 1,000થી વધુ લોકોએ નીટનું પેપર લેવા આરોપીને પૈસા આપ્યા છે. તપાસ બાદ આરોપીના બેંક એકાઉન્ટમાંથી 1.5 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથકેથી આસામના અજારા માટે મસાલા ભરેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન આજે રવાના થઈ. આ ટ્રેનથી ઊંઝાના પ્રખ્યાત મસાલા પૂર્વ ભારત સુધી વધુ ઝડપી, સુરક્ષિત અને સરળતાથી પહોંચશે. આ સુવિધાથી પરિવહન ખર્ચ ઘટશે અને વેપારીઓને માલ મોકલવામાં સરળતા રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વાઘસ્થળ ડુંગરની તળેટીમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી મનીષા વકીલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સમગ્ર જિલ્લામાં વર્ષ દરમિયાન 12 લાખ વૃક્ષોના વાવેતર અને તેના જતનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે જિલ્લામાં 1 જ દિવસમાં અંદાજે 1,20,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દ્વારા વિશાળ યોગ સત્રનું આયોજન કરાયું. સત્ર દરમિયાન યોગાસન, પ્રાણાયામ, શ્વાસ સંબંધિત યોગ ક્રિયાઓ, ધ્યાન અને માનસિક શાંતિ માટેની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું.

યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાની સાથે તણાવમુક્ત જીવન જીવવા માટેના ઉપાયો પણ સમજાવવામાં આવ્યા હતા. અમદાવાદના વેજલપુર ખાતે સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો. ડીઆઈજી મકરંદ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારંભમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 70%થી વધુ ગુણ લાવનાર 35 વિદ્યાર્થીઓ અને ધોરણ 10માં 80%થી વધુ ગુણ લાવનાર 125 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. આ ઉપરાંત વિવિધ વિષય પર પીએચડી કરનાર અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર 10 વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના.

0: ન્યૂઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
0: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગા હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર કેજેઆઈટી સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
1: મત મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનું છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર.

KJIT સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: સારા જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજીઆઈટી સાવલી.
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યને ઔદ્યોગોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નિયમ સાથે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરાઈ. અમદાવાદ રેલવે મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી. નીટ પેપર લીક મામલે અમદાવાદ ગુના શાખાએ 3 આરોપીની ધરપકડ કરી. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી. અને પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન, નવીનતા અને રોકાણનું કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારે આજે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય હેતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાનો છે. નવી નીતિ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, મહિલા ઉદ્યોગ સાહસિકો તેમજ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું, નવી ઔદ્યોગિક નીતિ હેઠળ હરિત હાઇડ્રોજન, હરિત એમોનિયા, ઇલેક્ટ્રિક વાહનો, ઓટો કોમ્પોનન્ટ્સ, ઉડ્ડયન, અવકાશ ઉત્પાદન, સેમિકન્ડક્ટર, સહાયક ઉદ્યોગો, ઔષધીય, કાપડ, ડ્રોન, રોબોટિક્સ, રમકડાં જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
1: આ નીતિનું સૌથી મહત્વનું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન અપાયું છે.
0: નવી નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ્સને દર મહિને 25,000 રૂપિયા સુધીનું ભથ્થું 1 વર્ષ માટે અપાશે. એમએસએમઈ એકમને મૂડી સહાય, વ્યાજ સહાય અને વીજ દર સહાયનો વિકલ્પ આપવામાં આવ્યો છે. નીતિના પ્રથમ 5 સંશોધન અને વિકાસ કેન્દ્રોને વિશેષ પ્રોત્સાહન મળશે. સાથે જ ગુજરાત સંશોધન અને નવીનીકરણીય પાર્કની સ્થાપના પણ કરશે. ભારતીય રેલવેએ અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી આપી છે. કવચના આ ચોથા તબક્કા હેઠળ અમદાવાદ ડિવિઝનના 48 બ્લોક સેક્શનમાં 598 કિલોમીટર આવરી લેવાશે. અગાઉ અમદાવાદ ડિવિઝનના લગભગ 702 કિલોમીટર રૂટ પર કવચનું કામ મંજૂર કરાયું હતું. આજે આપેલી મંજૂરી સાથે ડિવિઝનના બાકીના વિભાગો પણ કવચ હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી સમગ્ર ડિવિઝનમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીનો વ્યાપક ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે કવચ એ સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન એટીપી પ્રણાલી છે, જે સલામતી વધારવા માટે વિકસાવાઈ છે. તે સિગ્નલ પાસિંગ એટ ડેન્જરને રોકવામાં મદદ કરે છે. અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળવા માટે જરૂર પડે ત્યારે આપમેળે બ્રેક લગાવે છે. ગંભીર પરિસ્થિતિઓમાં ટ્રેનની ગતિને નિયંત્રિત કરે છે અને અથડામણનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. અમદાવાદ સાયબર ગુના શાખાએ નીટ પેપર મામલે 3 આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા 2 આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેનલ ચલાવી નીટનું પેપર વેચતા હતા, જ્યારે બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ગુના શાખાના જેસીપી શરદ સિંગલે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓએ પેપર લીક નથી કર્યા. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે ફરીથી લેવાનાર નીટ પરીક્ષાનું પેપર છે.
2: કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા અને દરેક ટેલિગ્રામ ચેનલમાં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. આ લોકો એડવાન્સ જો લોકો પાસેથી, આમ જનતા પાસેથી લેતા હતા. આ લોકો ગેમિંગની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ્સ ખોલાવીને એના અકાઉન્ટમાં લેતા હતા અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુ હાથ જીત કરીને ગેમિંગથી કન્વર્ટ કરીને આપણે પોતાના અકાઉન્ટમાં અથવા વિડ્રોલ કરાવતા હતા.

0: રાજકોટ મહાનગરપાલિકાએ ખોરાકમાં ભેળસેળ કરતા શખ્સો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે, ત્યારે આજે વિવિધ સ્થળોએ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને એક દુકાનમાં અસ્વચ્છ પરિસ્થિતિઓ અને અખાદ્ય સામગ્રી મળી આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
1: રાજકોટ મહાનગરપાલિકા એક સાલ કે લીએ ઇન્ટેન્સિવ કેમ્પેન શરૂ કર રહી હૈ. ઇસકે આધાર પે જહાં ભી ખાને પીને કી જો વ્યવસ્થા હૈ, હરેક મેં એડલ્ટરેશન ના હો, કન્ટેમિનેશન ના રહે, ઇસ લેવલ કા હમારી મેડિકલ ટીમ્સ વિલ ચેક. એન્ડ હમને 8 ટીમ્સ જો ફોર્મ કરી હૈ, કન્ટિન્યુઅસલી ડ્રાઇવ કરતી રહેગી ઓર રાજકોટ સિટી મેં લોગો કો અનએડલ્ટરેટેડ કી ક્વોલિટી કા ફૂડ મિલતા હૈ, એન્શ્યોર કરેગી. હમારે પાસ પાવર્સ હૈ ઇનલાઇઝ કરને કે ઓર ઇવન સીલ કરને કે યુનિટ્સ. અભી હમારી 8 ટીમે બન રહી હૈ, વો અપની અબ ફૂડ ટેસ્ટિંગ લેબ ભી શરૂ કરને જા રહા હૈ.
0: 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પાટણ ખાતે આજે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ જેવા જન આંદોલનોમાં વધુને વધુ નાગરિકોને જોડાવા અપીલ કરી. છોટાઉદેપુરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું. તેમણે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવા અવસરો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા થયેલા ઐતિહાસિક કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
2: સરકારનું એક જ લક્ષ્ય રહ્યું છે કે દરેક યોજનાઓનો 100% લાભ લાભાર્થી સુધી પહોંચે. ડીબીટી દ્વારા બધા જ યોજનાઓના લાભ લાભાર્થી સુધી પહોંચે અને વચોટિયાને વચ્ચેથી હટી જાય એવી રીતની આ યોજનાઓ ડીબીટી દ્વારા શરૂ કરવામાં આવી છે. આપણા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસના મંત્ર માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં કોન્ક્રીટ, સ્ટીલ, ઓપ્ટિકલ ફાઇબર અને લાખો કરોડોના રૂપિયાના મૂડીરોકાણના રૂપમાં સાકાર થતા જોયા છે.

0: માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં કોન્ક્રીટ, સ્ટીલ, ઓપ્ટિકલ ફાઇબર અને લાખો કરોડોના રૂપિયાના મૂડીરોકાણના રૂપમાં સાકાર થતા જોયા છે.
1: રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મેદસ્વીતા મુક્ત જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું હતું. મહીસાગર જિલ્લામાં યોજાયેલ જેલ કલ્યાણ શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય સરકારની સિદ્ધિઓના પ્રદર્શન યોજાયું હતું, તો સુરેન્દ્રનગરમાં યોજાયેલી જેલ કલ્યાણ શિબિરમાં જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે નાના વેપારીઓ અને ગરીબ વર્ગ માટે પ્રધાનમંત્રી પોતે ગેરંટર બનીને 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય લોન સ્વરૂપે પૂરી પાડે છે. તો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિટકિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી જલ કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને મમતા કીટનું વિતરણ, વહાલી દીકરીનો હુકમ, ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ સહાય યોજના સહિતની યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાના માધાપરામાં 40 બાળકોને ખોરાકી ઝેરની અસર થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે ઐશ્વર્યાનગર વિસ્તારમાં મંદિરમાં ભોજન બાદ છાશ પીવાથી બાળકોની તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાળકોને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ખોરાક અને આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે અધિક માસનો અંતિમ દિવસ અને સોમવારની અમાસ હોવાથી સોમવતી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડના તિથલ બીચ પર આજે હજારો શ્રદ્ધાળુઓએ સમુદ્ર સ્નાન કરી પિતૃતર્પણ વિધિ કરી હતી અને પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. દમણ ખાતે નારાયણ મંદિર નજીક દમણગંગા નદી અને અરબી સમુદ્ર સંગમ સ્થળે માછી સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત શક્તિ અને શ્રદ્ધા ભક્તિભાવ સાથે સામૂહિક પૂજા અર્ચના કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે. જો કે 3 દિવસ બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
2: आगे का जो फोरकास्ट है 15 जून से लेकर अगले 7 दिन के लिए, इसमें गुजरात रीजन में जो साउदर्न डिस्ट्रिक्ट है, सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट्स आगे है, उसमें एक-दो स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. तो अगले 7 दिन अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है.
1: પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ખિતાબ જીત્યો છે. અમદાવાદમાં નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રહેલી આ સ્પર્ધાની ફાઇનલમાં પ્રથાએ અશિકી જોર્ડનને એક રોમાંચક મુકાબલામાં હરાવ્યો. તેણીએ આ મેચ 4-3 જીતી લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યને ઉદ્યોગોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નેમ સાથે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરાઈ. અમદાવાદ રેલવે મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી. નીટ પેપર લીક મામલે અમદાવાદ ગુના શાખાને 3 આરોપીની ધરપકડ કરી. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી અને પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગા હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. કુછ ના કહો, કુછ ભી ના કહો, ક્યા કહેના હૈ, ક્યા સુનના હૈ, મુજકો પતા હૈ, તુમકો પતા હૈ, આ શબ્દો જાવેદ અખ્તરના છે. આરડી બર્મનના સંગીત અંતર્ગત કુમાર સાનુના સ્વરમાં આવો સાંભળીએ 1942 અ લવ સ્ટોરી ફિલ્મનું આ ગીત.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર. પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા. સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત. ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી. બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ. અને ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું બંને પક્ષ આ કરારના ઝડપી અમલીકરણ માટે કામ કરશે જેથી તેમના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓને લાભ મળી શકે. બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે મુક્ત વેપાર કરારનું સફળ સમાપન ભારત યુરોપિયન સંઘના આર્થિક સંબંધમાં મહત્વનું સાબિત થશે. શ્રી મોદીએ ભાગીદારીમાં ટેકનોલોજીની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું ડિજિટલ ટેકનોલોજી બંને દેશ વચ્ચે ભવિષ્યના સહયોગને એક મુખ્ય સ્તંભ હશે. વૈશ્વિક મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને સ્લોવાકિયા તમામ વિવાદ અને તણાવનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ તેના પર સંમત થયા છે.
1: વૈશ્વિક મંચ પર ભી ભારત ઓર સ્લોવાકિયા કરીબી સામંજસ્ય સે આગે બઢ રહે હૈ. હમ સહમત હૈ કે સભી વિવાદો ઓર તણાવો કા સમાધાન શાંતિપૂર્ણ તરીકે સે કિયા જાના ચાહિયે. હમ ઇસ બાત પર ભી સહમત હૈ કે વૈશ્વિક સંસ્થાનો કો 21મી સદી કી વાસ્તવિકતાઓ ઓર ચુનૌતિયો કે અનુરૂપ ખુદ કો રીડિફાઇન કરના હોગા. ઇસ વિષય પર હમ વૈશ્વિક પ્રયાસો કો સશક્ત બનાને કી દિશા મે કામ કરેંગે.
0: આ સંવાદ બાદ ભારત અને સ્લોવાકિયા વચ્ચે પ્રવાસન, ડિજિટલ ટેકનોલોજી અને સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રમાં 11 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા. સરકાર

0: જણાવ્યું છે કે તમામ ખનિજ તેલ શુદ્ધિકરણ કારખાના એટલે કે ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડારની સાથે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે, તેમજ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રખાયો છે. પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ પર નવી દિલ્હીમાં યોજાયેલા આંતર મંત્રાલય સંવાદદાતા સંમેલનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થાઓને છૂટક દુકાનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે.
1: भारत सरकार ने 11 तारीख को एक गजट नोटिफिकेशन दिया है और उसके अनुसार एक आदमी को एक दिन में 200 लीटर डीजल देने की बात की गई है और इसके अलावा इंडस्ट्रियल और जो कमर्शियल कंज्यूमर्स हैं उनसे ये कहा गया है कि वो अपनी आवश्यकता का डीजल अपने कंज्यूमर पंप से लें.
0: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ભારતે સ્વાગત કર્યું. આ સંઘર્ષથી સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક સંકટ સર્જાયું અને અનેક દેશમાં જાનમાલનું પણ નુકસાન થયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતને આશા છે કે આ સમજૂતીથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે, તેમજ શિપિંગ અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને કાયમી અંતિમ સમાધાન સુધી પહોંચવા તત્પર છે. રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતના અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયા અને ઉત્તર રેલવેના અંબાલા મંડળ માટે 201 કરોડ રૂપિયાની કવચ પરિયોજનાને મંજૂરી અપાઈ છે. કવચ દેશમાં વિકસિત સ્વચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે અમદાવાદ મંડળના 48 બ્લોક ખંડને આવરી લેતા 598 કિલોમીટરના માર્ગ પર કવચ વર્ઝન 4.0 સ્થાપિત કરવા મંજૂરી અપાઈ છે. આ મંજૂરી સાથે મંડળના અન્ય ખંડ પણ કવચ હેઠળ આવરી લેવાશે, તેથી સમગ્ર મંડળમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીના વ્યાપક વિસ્તરણનો માર્ગ મોકળો બનશે. ઉલ્લેખનીય છે કે રેલવે સુરક્ષાને મજબૂત કરવા અને ટ્રેન સંચાલનને આધુનિક બનાવવાના સતત પ્રયાસ હેઠળ પોતાના નેટવર્કમાં કવચનું વિસ્તરણ કરી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. ઉત્તરપ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી વાણિજ્યિક ઉડાનનો આજથી પ્રારંભ કરાયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ ઉદઘાટન સમારોહને સંબોધતા કહ્યું હતું કે પહેલા તબક્કામાં તેની ક્ષમતા પ્રતિવર્ષ 1,20,00,000 પ્રવાસીઓની હશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી નાયડુએ કહ્યું હતું કે તપાસ સંપૂર્ણ ગંભીરતાથી અને નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચાલી રહી છે.
2: जहाँ तक देरी का सवाल है, मुझे नहीं लगता कि इसे देरी कहा जा सकता है, क्योंकि किसी भी जांच में निर्धारित समय लगता ही है. अगर आप दुनिया भर में इस तरह की अन्य घटनाओं को देखें, तो औसतन उन्हें पूरा होने में लगभग 2 साल का समय लगा है, जबकि कुछ मामलों में इससे भी अधिक समय लगा है. मैं ये नहीं कह रहा हूँ कि हमें भी इतना समय लेना चाहिए, लेकिन यदि जाँच प्रक्रिया में कुछ आवश्यक चरण शामिल है, तो हमें सुनिश्चित करना होगा कि उन प्रक्रियाओं को पूरा करने के लिए जितना समय आवश्यक हो उतना समय दिया जाए.
0: બ્રિટન સરકારે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયા મંચના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રધાનમંત્રી કીર સ્ટારમરે આ નિર્ણયને મોટી ક્ષણ ગણાવી. સરકારે જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધથી ઘણું આગળ વધીને 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે લાઇવ સ્ટ્રીમિંગ અને અજાણ્યા લોકો સાથે વાતચીત જેવી જોખમી પ્રવૃત્તિઓને પણ અવરોધિત કરશે. સત્તાવાર નિવેદનો મુજબ આ પ્રતિબંધ ગેમિંગ સાઇટ સહિત ઓનલાઇન સેવાઓની એક વિસ્તૃત શૃંખલા પર પણ લાગુ થશે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ ગઈકાલે રાત્રે પાટનગર કીવ અને ખાર્કી ઉપર હજારો ડ્રોન અને અનેક મિસાઇલથી હુમલો કરતા 11 લોકોના મોત થયા છે. આ પહેલા ગઈકાલે ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલગ અલગ ટેલિફોન પર વાતચીત કરી હતી. બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધ આજે ફ્રાન્સમાં થઈ રહેલા G7 શિખર સંમેલનમાં થનારા સંવાદમાં ચર્ચાનો વિષય બનશે. ફૂટબોલ ફિફા વિશ્વકપ 2026માં સ્વીડને ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયાને 5-1 હરાવ્યો. મેક્સિકોના મોન્ટેરી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સ્વીડને બીજા હાફમાં ભવ્ય પ્રદર્શન કરતા આ નિર્ણાયક જીત મેળવી વિશ્વકપ

અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો. મેટિયસ સ્વાનબર્ગે 88મી મિનિટમાં 5મો ગોલ કર્યો હતો, જ્યારે ટ્યુનિશિયાએ હાફ ટાઈમથી પહેલાં ગોલ કરવા છતાં હારનો સામનો કરવો પડ્યો. આજે ગ્રુપ એચની મેચમાં સ્પેન અને કાબો વર્ડે વચ્ચે મુકાબલો થશે. ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગે અમેરિકાના એટલાન્ટા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંઘે કહ્યું કે ગત 12 વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે હવે વિશિષ્ટ ક્ષેત્રથી શાસન, નવીનતા અને જનકલ્યાણનું મુખ્ય સ્તંભ બની ગયું છે. નવી દિલ્હીમાં ભારતની સેવામાં વિજ્ઞાનના 12 વર્ષ વિષય પર યોજાયેલા સંવાદદાતા સંમેલનમાં શ્રી સિંઘે કહ્યું કે વિજ્ઞાન આધારિત વિકાસે ટેકનોલોજીને મુખ્ય રાષ્ટ્રીય મિશન અને અગ્રણી કાર્યક્રમનું અભિન્ન અંગ બનાવવામાં સક્ષમ બનાવી છે. સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ વીડિયોનું ખંડન કર્યું છે જેમાં એવો દાવો કરાયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે સરળ આર્થિક લાભનો વાયદો કરનારા એક રોકાણ મંચનું સમર્થન કર્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ વીડિયોને ખોટો ગણાવતા કહ્યું કે સરકારે આવી કોઈ યોજનાનું સમર્થન નથી કર્યું. સરકારે લોકોને આવી કોઈપણ માહિતીની પુષ્ટિ માત્ર સત્તાવાર સ્ત્રોતથી કરવા આગ્રહ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા. સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત. ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી. બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ. ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: रात में आसमान चांद सितारों से फूल काटता है। रात हौले हौले धरती पर अपना आंचल फैलाती है।
1: अपनी आप रातों में चिमनी सरकती है।
0: जब नींद कहीं दूर भाग जाती है तब विविध भारती बन जाती है एकाकीपन की साथी।
2: एक तेरा साथ हमको दो जहां से प्यारा।
0: विविध भारती से गूंजते हैं कुछ अनमोल नगमे।
2: तेरा जवाब नहीं
0: छिड़ता है मोहब्बत का राग।
2: प्यार का राग सुनो रे।
0: बजता है छाया गीत विविध भारती से।
2: सदा रही है सदा रहेगी।
0: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ विविध भारती पर।
3: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। चित्रलोक कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
4: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
5: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
4: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
5: કેજેઆઈટી સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
4: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
6: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
5: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
5: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
7: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।

0: between Spain and carve out. Underway at Atlanta, United States, and earlier in the day, Sweden thrashed Tunisia by 5-1 in the Group F match in Mexico. And that is the end of the news bulletin.
1: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગા હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. અત્યારે રાત્રિના બરાબર 11:10 થઈ છે. મિત્રો, આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ અને આવતીકાલે સવારે 5:55 ફરી મળીશું. અત્યારે